0: એના ઉપર બી કિસાનભાઈ રૂઝાન રાખે અને કમ લાગત મેં અધિક મુનાફો લઈ શકે એવી ખેતી ઉપર બી આપણને ધ્યાન રાખીને આ ખેતી કરવી પડેગા. કિસાનભાઈઓ, ખેતીની વાત કાર્યક્રમનો સમય પૂરો થઈ રહ્યો તો આજે તો વાલજીભાઈને આજ્ઞા આલો, કાલે સ્વરા ઉપર ફરી નવી જાણકારી સાથે મળંગા. એ આવજુ. રામ રામ. રામ રામ.
1: અભી હમારે કિસાન શ્રોતા વાલજીભાઈ સે ખેતી કી જાણકારી સુન રહે થે. ઇસી કે સાથ યે કાર્યક્રમ યહી સંપન્ન હોતા હૈ. ये आकाशवाणी बांसवाड़ा का माही चैनल है. एफएम बैंड 101.3 मेगाहर्ट्ज पर प्रातः के 6:51 हो चुके हैं. आइए श्रोताओं, अब आपको सुनवाते हैं आदिवासी लोक संगीत. आदिवासी लोक संगीत के अंतर्गत आज हम आपको सुनवाने जा रहे हैं लक्ष्मण भाई व साथी कलाकारों की आवाज में गाए कुछ लोक भजन. आइए श्रोताओं, सुनते हैं पहला भजन उन्हीं की आवाज में.

0: પણ એક વખત લત હજી આદત પડી જાય તો એ નશો કર્યાવણો દાડામાં આપણને એનો નશા કરવો જ જરૂરી પડે. એટલે આ આદત આપણને બિલકુલ નશો કરવો જ નહીં પહેલી વાત, કેમ કે આના શરીરને ખાસ જે અંગ હિ એ આ પૂરી તરહ નષ્ટ થઈ જાય. કિસાન ભાઈઓ કઈ બડી બડી બીમારીઓ થઈ જાય આના નશા થકી. એટલે દેખો આ લીવર બીમારી હે એ આ શરાબ પીવા થકી પાછી આ વધારે થાય, ને આ ફેફડા ઓર શ્વસન તંત્રમાં બી રોગ ફેલી જાય. આ જે વધારે આપણે ધૂમ્રપાન જેવા ગાંજા હે ભાંગ હે અન્ય જે ધુવાવાળી સીજ હે એનું આપણ તો એનું જે આસ્થામા હે ટીબી હે ફેફડામાં કેન્સર થઈ જાય, તો આ ખાસ કરીને નશા થકી બીમારી ફેલે. કિસાનભાઈ દેખો આ હૃદય રોગ હે એ બી આ અફીમ વગેરે બી આપણે યુઝ કરીએ ભાઈ તો એને થકી આ બીમારી થાય. ખાસ કરીને દેખો આ હાર્ટ એટેક હે તો આ દિલની ધડકન આને થકી રોકી જાય, જેવી આ બીમારી ઘણી મોટી થઈ કિસાનભાઈવાળા નશા થકી. ને સંક્રમણ રોગ હે જે આ નશો કરીને જે ભાઈએ જે સુઈ કામમાં લે બાર બાર તો એને થકી બી આ સંક્રમણ બીમારી બી ફેલી શકે. નશા થકી કિસાનભાઈઓ મસ્તિષ્કમાં ન્યુરો ટ્રાન્સમીટર આ પ્રભાવિત કરે, આને કારણ થકી આપણે ચિંતા આપણે મસ્તિષ્કમાં ચિંતા બી આપણને થઈ શકે અને કઈ બીમારી આનંદ થઈ. નશા થકી યાદસ્તા કમજોર થઈ શકે, આપણને નિર્ણય લેવો હોય તો બી આપણે નહીં લઈ શકે, ભ્રમ જેવી સ્થિતિ બની થકી રહે કિસાન ભાઈઓ. એટલે આપણે નશો બિલકુલ નહીં કરવો હોય, કોઈ બી દારૂ હે કોઈ બીડી સિગરેટ હે તંબાકુ હે જેવી બીમારી આપણને કરવા થકી ઘણા નુકસાન હે, આને થકી પૈસોનું નુકસાન હે, આપણું જીવન શરીરનું નુકસાન હે, આપણી આબાવાળી પીઢીનું બી નુકસાન હે. એટલે કિસાન ભાઈઓ નશા થકી આપણે દૂર રહેવું હે, તાકી આપણ ગાડી સ્વચ્છ રહી શકે. એટલે કિસાન ભાઈઓ વાતે ચાલી રહી, હજુ બી વાતે આગાડી કરંગા, પણ આજે શ્રીમાન સોહનજી અતિરિક્ત વિકાસ અધિકારી જી દ્વારા આ વાત હે, જે સરકાર દ્વારા લાભકારી યોજના દ્વારા એને વાત હું ને પસાર પણ આગાડી વાત કર.
1: સર રામ રામ. રામ રામ. આપનું નામ? મેં સોહનલાલ ચરપોટા, નિવાસી ગાંવ માજિયા સોહન, તહેસીલ અર્થુના.
2: શું કામ કરું છું સર?
1: મેં ચશમથી જરૂરી હું અતિરિક્ત વિકાસ અધિકારી કે પદ પર કામ કરતા હું.
2: અચ્છા. હા સર, અચ્છી વાત હે સર. આપ રાજકીય સેવા મેં સેવા આલી રહ્યા થો સર. આપને અનુભવ કેટલો સાલ થઈ જશે સર?
1: મેં 1999 ફર્સ્ટ લગાવ્યા. ફર્સ્ટ મેં પંચાયત સમિતિ આનંદપુર મેં એક સચિવ કે પદ પર ગ્રામ વિકાસ અધિકારી.
2: જી જી.
1: ગ્રામ પંચાયત અબલા મેં ફર્સ્ટ રાષ્ટ્રીય મળી. ઇસકે બાદ મેં વહાં રહા 5-6 સાલ આનંદપુર રહા.
2: જી જી.
1: ઇસકે બાદ મેં ગડી ટ્રાન્સફર હો ગયા.
2: ગડી
1: સબસે મેં સચિવ મેં કામ કર રહા થા. ઓર ઉસકે બાદ મેં 2013-14 મેં ટ્રાન્સફર હો ગયા કુશલગઢ.
2: અચ્છા.
1: કુશલગઢ મેં વહાં રહા. લાસ્ટ પંચાયત વસુલી મેં મિલી થી તો મેં વહાં થોડા દિન રહા. ઇસકે બાદ ચરકણી મેં આયા.
2: અચ્છા અચ્છા.
1: ચરકણી. ઓર ચરકણી કે બાદ મેં 4-4.5 મહિના બાદ મારે પ્રમોશન હો ગયા ખબર નથી.
2: અચ્છા અચ્છા.
1: તો મેં પીઓ બન ગયા સહાયક વિકાસ.
2: જી જી જી.
1: કુશલગઢ ચલા ગયા ઓર 4-4.5 મેં વહાં રહા. ઉસકે બાદ મેં મારા પદસ્થાપન હો ગયા ઓર મેં વાપસ મીધી ગડી આ ગયા.
2: ગડી મેં અધિકારી રહેતો હે ને સર?
1: પંચાયત સમિતિ ગડી મેં.
2: બહોત બહોત ધન્યવાદ સર.
1: ફિર મારા ફિર પદોન્નતિ હુઈ ઓર મેં અતિરિક્ત વિકાસ અધિકારી બના ઓર અમે અધિગત વિકાસ અધિકારી પદ પર ગડી મેં કામ કર રહા હું.
2: બહોત સંઘર્ષશીલ છે જીવનમાં. સંઘર્ષ જરૂરી હે ભાઈ.
1: સંઘર્ષ તો હે હે.
2: सर आप

0: આટલા મોટા પદ ઉપર કાર્યરત હોય સાહેબ, રાજકીય સેવામાં સેવા આવી રહ્યા હતા સાહેબ, તો અમને મળ્યા ને અમને બહુ ખુશી થઈ ગઈ સાહેબ. આપ થકી થોડો અનુભવ, થોડી જાણકારી લેવો સાહ સાહેબ, કે આજકાલ આ જનતાને શું લાભ કોઈ સરકારની તરફથી લાભ સારું રહે?
1: પંચાયત સમિતિ ને બહુ સારી લાભ ચાલ રહે હૈ
0: જી,
1: જૈસે સામાજિક સુરક્ષા પેન્શન યોજના
0: જી,
1: ઉસકે બાદ મેં પાલનહાર યોજના કા ભી લાભ મિલ રહા હૈ, રાષ્ટ્રીય નરેગા જો મહાત્મા ગાંધી
0: જી જી,
1: અબ જી રામજી યોજના હો ગઈ હૈ.
0: અચ્છા,
1: યે નરેગા મેં ભી અભી કામ ચાલ રહા હૈ, ઓર દૂસરી યે જો યોજના ચાલ રહી હૈ,
0: આપ ખાસ કરીને સ્વચ્છ ભારત મિશન યોજના ભી ચાલી રહી થકી સાહેબ, તો એમને આ યોજના શું હે સાહેબ ને લાભ આને થકી?
1: અને સ્વચ્છ ભારત મિશન યોજના મેં જો કેન્દ્ર સરકાર ઓર રાજ્ય સરકાર, મોદી સરકાર ઓર યહાં સે ભજનલાલજી સરકાર
0: જી,
1: દોનો મિલ કરકે સ્વચ્છ ભારત મિશન યોજના કે અંતર્ગત હર ગાંવ કો સાફ સુથરા સ્વચ્છ રખના
0: જી જી,
1: કહીં ભી ગંદગી નહીં હોવી ચાહીએ, ઓર સાફ સુથરા કે લિયે સરકાર એક વિશેષ અભિયાન કે તહત કામ કર રહી હૈ.
0: અચ્છા અચ્છા,
1: ઉસકે લિયે હર ગાંવ મે સરકાર ને પહેલે હર પરિવાર કો શૌચાલય દિયે
0: જી,
1: સ્વચ્છ ભારત મિશન કે અંતર્ગત શૌચાલય દિયે, ઉસમે હર પરિવાર મે શૌચાલય હોના અનિવાર્ય. તો અબ વો શૌચાલય દેને કે બાદ સરકાર ઉસકા ઉપયોગ હોના ચાહીએ.
0: બિલકુલ સહી સાહેબ,
1: અબ આજ જનસંખ્યા બઢ ગઈ હૈ
0: જી જી,
1: અબ મહિલા હૈ ઓર યે સબ ખુલે મેં શૌચ નહીં કર સકતે.
0: બિલકુલ ભાઈ,
1: સરકાર હર પરિવાર કો શૌચાલય બનાવીને દીધું.
0: પણ આપણે વાગડ ક્ષેત્રમાં ભાઈ ને બહેને ભી સાંભળી રહી થકી સાહેબ, કે આ શૌચાલય હર પરિવાર ને જરૂરી, કેમ કે જેટલું મકાન જરૂરી હૈ એવો ને એવો શૌચાલય
1: ભી સાફ સુથરા વ્યવસ્થિત શૌચાલય બન રહે, ઓર સરકાર યે ચાહ રહી હૈ
0: જી,
1: ઉસને હર પરિવાર કો ઓડિયટ કર દિયા, મતલબ શૌચાલય કર દિયા અનિવાર્ય
0: જી જી જી.
1: તો હર પરિવાર કો ઉન્હોને શૌચાલય સે 12,000 રૂપિયે દે દિયે
0: જી જી,
1: ઓર શૌચાલય લોગો ને બનાયે હૈ ઓર ઉસકા ઉપયોગ કર રહે હૈ. અબ સરકાર યે ચાહ રહી હૈ કે હર ગાંવ કો સાફ સુથરા સ્વચ્છ ઓર કહીં ભી કીચડ નહીં હૈ ગંદગી નહીં
0: હૈ, ઉસકે
1: લિયે કર રહી હૈ ગાંવ ગાંવ મેં કામ, હર પંચાયત મેં ગાંવ મેં કામ.
0: સર, તો સરકાર આ પાસવાને અલગ થી ભી પાસો આઈયેગા હર ગામ?
1: વો પંચાયત મેં હર પંચાયત મેં ઉસકે લિયે બજેટ આવંટન હોતા હૈ
0: જી જી,
1: તો ઉસકે લિયે જૈસે ગાંવ કી સાફ સફાઈ કે લિયે એક તો નાલિયા નિર્માણ કરની હૈ.
0: અચ્છા,
1: ઉસકે બાદ જૈસે કોઈ હેડપંપ કે પાસ મેં પાણી વ્યર્થ જા રહા હૈ
0: જી જી
1: રોડ પર, તો ઉસકે લિયે સોખતા ખડ્ડા બનાના હૈ.
0: અચ્છા અચ્છા,
1: હા, ઓર ઉસકે બાદ મેં જૈસે 25-30 કી આબાદી હો તો ઉસકે લિયે કમ્પોસ્ટ પિટ ખાદ ગડ્ઢા,
0: અચ્છા અચ્છા,
1: ઉસકા નિર્માણ ભી કરના ચાહીએ.
0: કમ્પોસ્ટ ખાદ,
1: કમ્પોસ્ટ પિટ, મતલબ કમ્પોસ્ટ પિટ ખાદ ગડ્ઢા,
0: ખાદ ગડ્ઢા,
1: તો ઉસમે લોગ ડાલ કૂડે જો ડાલ રહે હૈ બહાર બહાર ઉધર રોડ કે પાસ મેં, તો વો વહાં પે ડાલે
0: ગડ્ઢે મેં,
1: ગડ્ઢે મેં ડાલે. ઇસકે બાદ મેં સરકાર કચરા સંગ્રહ કરવા ગઈ, હર પંચાયત મેં પંચાયત કા પૂરા જો કચરા હૈ
0: જી,
1: ઉસ કચરા સંગ્રહ પાત્ર કચરા સંગ્રહ મેં ડાલના હૈ,
0: ડાલના એક જગ્યા.
1: જૈસે કાચ હૈ, પ્લાસ્ટિક હૈ, ઓર જો વેસ્ટ મટીરિયલ ગંદગી હૈ, તો વો ઉસમે ડાલના હૈ. તો સરકાર યે કર રહી હૈ કે હર ઘર, ડોર ટુ ડોર, ઘર ઘર હર ઘર
0: જી
1: કચરા કા સંગ્રહ કરાયેગી. ઇસકે લિયે પંચાયત અપને સ્તર પે ગાડિયા લગા દીએ, ટ્રેક્ટર લગા દીએ, ટેમ્પો હૈ યા યે જો ટ્રેવલિંગ કે મારફત સે
0: કચરા
1: સંગ્રહ જો મશીન હૈ, મતલબ વો લે કે આ રહી હૈ, તો હર ઘર સે ઉસકા સંકલન ઇકઠ્ઠા કરના,
0: ઇકઠ્ઠા
1: ઇકઠ્ઠા કરકે વો કચરા સંગ્રહ કેન્દ્ર મેં ડાલના
0: ડાલના
1: યે
0: જી. સર, આપ બહોત અચ્છી વાત કરી રહ્યા થા. તો સર, આનો લાભ લેવા હુઆ ભાઈ કાગજા કા કાર્યવાહી કરવી પડે સાહેબ?
1: યે સાર્વજનિક કામ હૈ.
0: અચ્છા અચ્છા,
1: હા, યે પંચાયત અપના સ્તર પર
0: કરવાઈ
1: હૈ. ઓર જૈસે શૌચાલય સે કોઈ અંદર વંચિત રહા હૈ
0: જી જી,
1: તો વો અપના નામ પંચાયત મેં.
0: અચ્છા,
1: સરકાર ને સબકો